Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Kem cho mara mama o masio, beno ane bayo, radio par hambarwawara, medium wave 1548 par, internet ane satellite par hambarwawara, radioislam.co.za par, DSTV channel 826, free to air satellite decoder, ane radio islam app par hambarwawara ne bhi, mara khub khub salam. Ummi che ki tame hara che, maja ma che, ane tamari તબિયત હારી છે અલ્હમ્દુલિલ્લાહ મારી તબિયત હારી છે અને આજે તમારા માટે એક સરસ પ્રોગ્રામ તૈયાર કરેલું છે દર વીક